જય ગુરુ ભાઈ બોનું, આપ સૌનું ગણમાન સ્વાગત કરું હું અમારી આજની પરબાતની સભામે. આપ સૌ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વગ રેડિયો 90.8 FM માટે. હું આપને હાથે આપની બોનંજલિ પારેશર ને આજે વાર બુધવાર ને તારીખ 26 અગસ્ત 2026 નો દાડો હૈ. ભાઈ બોનો, અમે દેખી રહ્યા હો કે અમારી સ્ટુડિયોની ઘડી મેં પરબાતના 6 વાગી ગઈ હૈ. હવે આપણે શરૂઆત કરો પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. ભાઈ બુનો, આજે સભાની શરૂઆત કરંગા સપ્તકી પહેલે ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડો કાર્યક્રમ આરાધના થકી. એનામાં આપણે હમરંગા આજના સુવિચારોની હાથે ભક્તિમય ગીતાની. અણસ ક્રમમાં આગાડી બળંગા કિસાન ભાઈ બુનો થકી જોડો કાર્યક્રમ ખેતીવાડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 6:30 માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશરની હાથે. એણીસ કડીમાં આપણે બીજા કાર્યક્રમની શરૂઆત કરંગા જેને કહે બાલકનું બાલપન, એટલે કાર્યક્રમ સચ્ચા બચપન. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7 વાગે. પ્રસ્તુત કરતા કશિશ પારેશરને મુ આપની બોન અંજલિ પારેશરની હાથે. એણીસ કડીમાં આપણે આગળ રૂક કરંગા તમારી ને અમારી આવાજ કાર્યક્રમ યુવાઓની આવાજની આડી. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 7:30 માટે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને કશિશ પારેશરને હાથે. એણીસ કડીમાં આપણે આગાડી વળંગા આપણા અધિકાર કાનૂન ને નિયમ થકી જુડું કાર્યક્રમ સચ્ચા સ્વરાજ. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8 વાગે. પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ ને મુ આપની બોન અંજલિ પારેશરની હાથે. અણસ ક્રમમાં આગાડી બળતા તકે આપણા રૂપ કરંગા રાજસ્થાની ગીત થકી જુડું કાર્યક્રમ લોક સંગીત. આ કાર્યક્રમ આપ સાંભળી શકો કા ઠીક 8:30 માટે. ને શ્રોતાઓ, બીજો કાર્યક્રમ શરૂ થાગા ઠીક 9 વાગે કાર્યક્રમ ઘુમર. આ કાર્યક્રમ લઈને આવેગા મો, એટલે આપની બોન અંજલિ પારેશર ને મારે હાથે રહેગા મારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ. એની બાદ ભાઈ બોનો ઠીક 9:30 માટે આપ હમરોગા કાર્યક્રમ સપનું કી ઉડાન. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. ને એની બાદ ભાઈ બોનો અમારી આપતા કી હિન્દી મુલાકાત થાગા કાર્યક્રમ હમારી બાત આપકે સાથ મેં ઠીક 10 વાગે. અને સાથે શરૂ થાગા આપની પસંદનું કાર્યક્રમ આપકી ફરમાઇશ, જેને આપ સાંભળી શકોગા પરબાતે 11 થકી બપોરની 1 વાગે વેસની. અગર આપ ભી આપની ફરમાઇશનું ગીતને હમરૂ ચાહો તો અમને મોકલી શકો ફિલ્મનું નામ, ગીતના બોલ, આપનું નામ ને આપના ગામનું નામ અમારે અણા વોટ્સઅપ નંબર માટે. અમારો નંબર હે 9460051234. તો ભાઈ બોનો, આ તો હતી આપણા પરબાતની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

રાઇનબોનું અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડીથી કે પડો સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણા પતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો બાયન બોલો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માથે એકના વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણેની કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

કાર્યક્રમ ઘુમર હમરવારી અમારી હિત્તી બોનોને આપની બોન અંજલીનું રામ રામ. બોને આપ સાંભળી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે બોને આપ સબ જાણો છો કે કાર્યક્રમ ઘુમરને લઈને અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહો એક નવા વિષયને હાથે. તો બોને આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હૈ મહિલા સમાનતા દિવસને લઈને. આજે આના વિષય માટે કાર્યક્રમ ઘુમરમાં અમારી આપ તકી ઘણા કાની વાતે થાયંગા કે આ દિવસ મનાવવાનું હું મહત્વ હૈ ને હર તે બોને જે આદમી હૈ એને વેસમાં સમાનતા હોવી જોઈએ આ હંગરી વાતે આજે આપણે કરવા રહો. તો આના વિષય માટે વાતચીત કરો એને પહેલાં આપણે હમરા વિદા ગીતને મોરે કર આપણી વાતે. તો ભાઈ ને બોનું આપ હમરતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: માઇન્ડબોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ભાઈનબોનું ગીત કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો મહિલા સમાનતા દિવસને લઈને, તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ થકી જોડી રહી મધુબોન. તો સૌથી પહેલા આપણે સાંભળી લેવાની વાત ને મોરે કરા આપણી વાતે. મેમ નમસ્કાર.
1: નમસ્તે અંજલિ.
0: મેમ આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: થેન્ક યુ સો મચ અંજલિ, મુજે ભી વાગડ રેડિયો કે સાથ જુડ કે ઓર કાફી અચ્છા મહેસૂસ હોતા હૈ.
0: બિલકુલ. तो जैसा कि मैम आप समय समय पर हमारे कार्यक्रम के माध्यम से जुड़ती हैं और हमारी जो महिलाएं हैं उनके जीवन से जुड़ी कुछ जो विशेष बातें होती हैं उनसे उनको अवगत करवाती हैं. जैसा कि महिला समानता दिवस मना रहे हैं तो मैं सबसे पहले आपसे यही जानना चाहूंगी कि महिला समानता दिवस क्यों मनाया जाता है और आज के समय में महिला समानता का हमारे समाज के लिए क्या महत्व है.
1: बहुत ही महत्वपूर्ण सवाल है ये अंजलि. महिला समानता दिवस हमें ये याद दिलाता है कि महिलाओं को भी पुरुषों के समान अधिकार है. महिलाओं को भी सम्मान, अवसर और निर्णय लेने की स्वतंत्रता मिलनी चाहिए. आज महिला समानता इसलिए जरूरी है क्योंकि जब महिलाओं को शिक्षा, रोजगार और नेतृत्व के समान अवसर मिलते हैं तो इसका सकारात्मक प्रभाव परिवार, समुदाय और पूरे समाज पर देखने को मिलता है. और इसीलिए महिला

માઇન્ડબુનું અણસ ગીત હાથે કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટ. આપને મારું આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈન બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે નિહાતે તારુદી રામ રામ રામ રામ.

આપે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભાઈન બોનું ગીત તો એશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈન બોનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે ખેતરની મેળ માટે આપણને કયા કયા પૌધો લગાડવા હે, તો આના વિશે માટે વાતચીત કરવા ભલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહી માંગીલાલજી. તો સૌથી પહેલા આપણે હામરી લણાની વાતે મોરેકર આપણી વાતે.
1: સર નમસ્કાર.
2: નમસ્કાર જી.
1: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
2: જી ધન્યવાદ.
1: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કે ખેત કી મેડ પર કિસાન ભાઈ બહેન કોન કોન સે પૌધે લગા સકતે હૈ જિસસે ઉન્હે લાભ મિલે.
2: જી તો દેખિયે જૈસે આપકા સવાલ હૈ યે બહોત હી મહત્વપૂર્ણ સવાલ હૈ ઓર કભી કભી ક્યા હૈ કી હમ લોગ સિર્ફ મેડ કો હમ યે સમજતે હૈ કી યે તો ખેત કી સીમા તય કરને કે લિયે હૈ ઓર યે તો ખેતો કો અલગ અલગ હિસ્સો મેં બાંટતી હૈ. તો ઇસ તરહ કી ધારણાએ હૈ હમારે કિસાન ભાઈઓ કી ઓર હમારે અંદર હમેશા હોતી હૈ. લેકિન જો હૈ કી મેડ કા મતલબ યે નહીં હોતા હૈ કી વો સીમા હૈ યા વો ખેતો કો અલગ અલગ દર્શાતી હૈ. મેડ હૈ આપકે પાસ એક અતિરિક્ત આય પ્રાપ્ત કરને કા સંસાધન હૈ ઓર વો જગહ હૈ જહાં પે આપ કર સકતે હૈ. તો ઇસમેં જૈસે હમ બાત કરતે ફલદાર પૌધે હૈ, ચારા હૈ, ઔષધિ હૈ, ઈંધન હૈ, લકડી હૈ, યા હમ પૌધે હૈ વો અલગ અલગ પ્રકાર કે વો લગા સકતે હૈ. તો ઇસ તરહ કી જો હૈ સોચ હમારે અંદર હોની ચાહીએ કી હમે ઉસ મેડ કા સહી ઉપયોગ ક્યા કરના ચાહીએ.
1: બિલકુલ.
2: તો યહાં પે જૈસે હમ બાત કરતે કી મેડ પે ક્યા હમ લગા સકતે હૈ જિનસે કિસાનો કો લાભ પ્રાપ્ત હો. તો જૈસે હમ બાત કરતે પહેલા હૈ કી હમ ફલદાર પૌધે, જિસમે ફલદાર પૌધે હૈ જો આપ મેડો પે લગા સકતે હૈ, જિસમે આપ દેખના ચાહોગે તો સબસે પહેલે હમ બાત કર જૈસે બેર હૈ, આંવલા હૈ, જૈસે આંવલા કે અલાવા આપ દેખોગે તો કરોંદા હૈ, સીતાફલ હૈ, યે જો ચીજે હૈ આપ યહાં પે લગા સકતે હૈ. ઇસકે અલાવા જો હૈ આપ દેખેંગે તો ઇસસે ક્યા હૈ, એક તો આપકા જો પોષણ હૈ વો આપકા પરિવાર કો પોષણ મિલેગા, દૂસરા આપકા ઇસસે એક અતિરિક્ત આય ભી હોગી કે આંવલા બેચ સકતે હો, નીબૂ બેચ સકતે હો, કરોંદા બેચ સકતે હો, સીતાફલ હૈ વો આપ બાજાર મેં બેચ સકતે હૈ યા સ્થાનીય માર્કેટ મેં અભી બેચ સકતે હૈ. ઉસી તરહ ક્યા હૈ કી જૈસે ચારા દેને વાલે કે હમારે જો પશુ હોતે હૈ ઉનકે લિયે ચારે કી આવશ્યકતા હોતી હૈ, લેકિન મેડો પે જૈસે સહજન હૈ યા કરંજ હૈ, ઇસ તરહ કે અગર પૌધે યા ફિર હમ જો ઘાસ નહીં હોતી હૈ જો હમારી, તો ઘાસ કે પૌધે લગા સકતે હૈ. તો ઉસસે ક્યા હોગા કે આપકે પશુઓ કે લિયે ચારા હોગા ઓર પશુઓ કે ચારે મેં એક વિવિધતા આપકે જો હૈ અલગ સે આયેગી, ક્યોંકિ હમારા જો સ્થાને ચારા આપ બાર બાર વહી ખિલાતે હો તો એક દો અતિરિક્ત જો ચારા હૈ ઉસકી વ્યવસ્થા હોગી.
1: જી જી બિલકુલ.
2: ઇસી તરહ જૈસે ઔષધિ પૌધે હૈ, જૈસે આપ તુલસી લગાઓ, સહજન હૈ, જૈસે નીમ હૈ, વો આપ લગા દેંગે તો વહાં સે જો હૈ એક તો ઘરેલુ ઉપયોગ કે લિયે આ જાયેગી, ક્યોંકિ હમારે કિસાન ભાઈઓ કે પાસ બહોત સારી બકરીયાં હોતી હૈ, પશુ હોતે હૈ, તો આપ નીમ કા અલગ અલગ ઉપયોગ કર સકતે હૈ.
1: બિલકુલ.
2: કે ઉસકો આપ અગર આપકે ઘર મેં ઉપયોગ લે તો દવાઈ કે રૂપ મેં ઉપયોગ લે સકતે હો. દૂસરા હૈ કી આપ પશુઓ કો ખિલા સકતે હૈ. તો ઇસ તરહ સે હમે ઇસ તરહ કે પૌધે, ઉસી તરહ આપ તુલસી કા ભી અલગ અલગ તરીકે સે ઉપયોગ કર સકતે હૈ.
1: જી જી.
2: હમ બાત કરતે હૈ કી બહુઉદ્દેશ્ય પૌધે હૈ, તો ઉસમે ભી ક્યા હૈ કી જૈસે હમ અલગ અલગ પ્રકાર કે પૌધે હૈ જો વો લગા સકતે હૈ, જિસમે નીમ કી તરહ કરંજ હૈ, સહજન હૈ, આપ જો હૈ આંવલા આપ ઓર લગા સકતે હૈ. તો યે ક્યા હૈ કી આપકો છાયા તો દેંગી, ઇસમે આપકા જો પોષણ હૈ વો ભી હોગા, દૂસરા હોગા અતિરિક્ત આય કે લિયે એક સંસાધન હૈ વો આપકો ઉપલબ્ધ હોગા.
1: બિલકુલ.
2: તો ઇસી તરહ જો હૈ હમે યે પૌધે વહાં પે લગા દેને ચાહીએ. દૂસરા હૈ કી અગર હમારે જો ખેત હૈ મેડ હૈ ઓર ઉસકે પાસ રોડ જા રહા હૈ માન લો, તો ઉસ તરફ આપ આર પાર જો હૈ જૈસે હમારે નીલગિરી કા પૌધે હૈ આપ વો લગા દે, આપ નીમ લગા દે, આપને જૈસે હમારા સાગવાન હૈ વો ઉસ રોડ કી સાઇડ આપ લગા સકતે હો અગર ખેત આપકે રોડ કી સાઇડ. તો આપકો ક્યા હૈ કી અતિરિક્ત આય કે લિયે જો હૈ પૂરા એક સંસાધન ખડા હો જાયેગા આપકા. દૂસરા હોગા કી જલાને કે લિયે આપકો લકડી મિલેગી વહાં સે, આપકો કચરા જો પત્તિયો કા હોગા વો આપકો ખાદ કે રૂપ મેં કામ આયેગા, ઓર આપકે જો ખાદ હૈ ઓર ઉનકી જો વિવિધતાએ હોતી હૈ પૌધો કી, તો ઉન વિવિધતાઓ સે બના હુઆ જો ખાદ હૈ વો કાફી પૌષ્ટિક હોતા હૈ ઓર આપકે ખેત કો બહોત સારા જો લાભ પહોંચાતા હૈ. તો ઇસ તરહ સે હમે ઇન પૌધો કા ઉપયોગ હમારે મેડો પર કરના ચાહીએ.
1: બિલકુલ સર, આપને સહી બતાયા. જૈસા કે આપને બતાયા કે હમ ખેત કી મેડ પર કોન કોન સે પૌધે લગા સકતે હૈ ઓર વો કૈસે હમારે લિયે ઉપયોગી હોતે હૈ. યહીં અબ મેં જાનના ચાહુંગી કે મેડ પર પૌધે લગાને કે પ્રમુખ લાભ ક્યા હૈ જો હમારે કિસાન ભાઈ બહેનો કો પતા હોને ચાહીએ.
2: જી, તો દેખે પ્રમુખ લાભો કી હમ બાત કરતે હૈ તો હમે સીધા સા યે પતા લગતા હૈ કે અગર ફલદાર પૌધે હૈ યા આપને અલગ અલગ પ્રકાર કે પૌધે લગાયે તો પહેલે તો ફલ મિલેગા આપકો, फल के साथ साथ में आपको अधिक पौधे लगाने के लिए बीज प्राप्त होगा, चारा होगा और आपके घर के उपयोग के लिए लकड़ी प्राप्त होगी। और अगर वो अधिक है तो वो आप उससे आय प्राप्त कर सकते हो दूसरे को बेचकर। इसी तरह सबसे दूसरा है कि मिट्टी का संरक्षण, क्योंकि हमारे यहाँ जो है ढलान वाली जमीन ज्यादा है, हमारे आसपास पहाड़ है, नदियां हैं, नाले हैं, तो जो मृदा कटाव का जो समस्या है, अगर इस तरह के पौधे लगाते हैं जैसे बांस है, तो अगर उस तरह के पौधे हम वहां लगाते हैं तो हमारी मृदा का क्षरण नहीं होगा, उसको नुकसान नहीं होगा और हमारा संरक्षण होगा मृदा का। इसी तरह जो खेत की जो मेड़ है वो भी मजबूत रहेगी आपकी, क्योंकि जो पौधों की जड़ियां होती है ना वो बहुत गहराई तक जाती है।
1: जी जी बिल्कुल।
2: तो गहराई तक जाती है तो आपकी मेड़ की जो स्ट्रेंथ वो बढ़ जाएगी, अगर ज्यादा पानी भी गिरेगा तो मेड़ आपकी नहीं टूटेगी।
1: जी जी।
2: इसी के साथ जो है पशुओं के लिए चारा, कि आपको जैसे उनकी टहनियां होती है पेड़ों की, तो उसके माध्यम से आपको चारा प्राप्त होगा। जैसे उदाहरण के तौर पर हम देख सकते हैं कि नीम है तो बकरियां हैं तो आपको आराम से उनके लिए चारा हो गया वो।
1: बिल्कुल।
2: इसी तरह जो है जैसे परिवार के पोषण की हम बात करते हैं, तो इसके लिए जैसे बहुत सारी डाइवर्सिटी की बात करते हैं, जैव विविधता की, तो जैसे बेर है, आंवला है, नींबू, करौंदा, सहजन है, या आपके घर के उपयोग के लिए सागवान है, आपके सीताफल है, आपने अगर पपीता लगाया तो पपीता है, आपने जामफल लगाया तो जामफल है, तो ये सारी चीजें हैं जो आपके पोषण में मदद करेगी।
1: बिल्कुल।
2: इसी तरह हम बात करते हैं कि जैसे विविधता की बात करते हैं, तो जैव विविधता को बढ़ावा देती, क्योंकि आपके पौधे अलग अलग प्रकार के होंगे तो आपके आसपास अलग अलग प्रकार के पक्षी, मधुमक्खियां, कीट, वो आसपास आएंगे जो कि हमारे जो पर्यावरण है उसमें वो बहुत बड़ी भूमिका निभाते हैं।
1: बिल्कुल।
2: तो वो भी एक बहुत बड़ा जो है हमारा लाभ रहेगा आपका। इसके साथ ही जो है हम बात करते हैं कि जैसे स्थानीय तौर पर हम देखते हैं कि कुछ ही पौधे जो है हम लगाते हैं, लेकिन हमने कभी सोचा नहीं कि पौधों से एक मेड़ पे भी हम आय प्राप्त कर सकते हैं।
1: जी जी।
2: तो हमारे लिए एक अच्छी जगह है जो हमारे खेत की खुद की मेड़ है, उस पे हमको इस तरह के पौधे लगाने चाहिए।
1: बिल्कुल। तो सर जैसा कि आपने बताया कि इसके कई सारे लाभ हैं, तो यही अब जानना चाहूंगी कि पौधे लगाते समय किन किन बातों का ध्यान रखने की जरूरत होती है।
2: देखिए, पौधे लगाते समय हमारा जो परंपरागत ज्ञान है या हमारे बुजुर्ग है उनके साथ एक चर्चा होनी चाहिए, क्योंकि हमारे जलवायु के अनुसार कौन से पौधे हैं जो वहाँ सक्षम होते हैं वो जानकारी आपको अच्छे से वो हमारे बुजुर्ग दे सकते हैं। दूसरा कि वहाँ के जो मिट्टी कैसी है, मिट्टी का भी जो आप देखें, जगह कैसी है। जैसे अगर मान लो आपके वहाँ से नाला जा रहा है तो नाला जा रहा है तो आप वहाँ पे बांस लगाइए, क्योंकि बांस की जो जड़ी होती है वो जाल की तरह होती है।
1: बिल्कुल।
2: तो वो आपकी मिट्टी का कटाव नहीं होने देगा, तो हमें उसका चयन करना पड़ेगा कौन सा पौधा हम कहाँ लगा सकते, तो वो ध्यान रखना है। इसी तरह जैसे कुछ फसलें ऐसी होती है जो छाया में नहीं होती है, तो आप देखें कि अगर जो फसलें हैं उसकी जो जगह है मेड़ की वो कितनी चौड़ी है, उस चौड़ाई देख के उस टाइप का पौधा लगाना चाहिए।
1: बिल्कुल।
2: क्योंकि अगर चौड़ाई कम है, आपने बहुत भारी पौधा लगा दिया, तो पौधे की छाया में बहुत कम फसलें होती है जो छाया में हो पाती है, बाकी वहां थोड़ा सा आपको नुकसान उठाना पड़ सकता है। इसी तरह से पानी की उपलब्धता हो, वो स्थान चुने कि आसानी से हम पानी दे सके। ऐसा नहीं खेत हमारा 2 किलोमीटर है जाके सिर्फ पौधा लगा के आ गए हम और वहां पानी देने ही नहीं गए, तो उसका हम ध्यान रखना चाहिए। दूसरा सबसे अच्छा है जो हमारी जो जलवायु में जो पौधा है वो तैयार हुआ है वो ही पौधा लगाए। अगर बाहर से लाके आप लगाएंगे तो हो सकता कि वो सक्सेस ना हो, तो उस तरह से हम ध्यान रखना चाहिए। और हमारे साथ में जैसे मेड़ पे पौधे लगाएं, तो मेड़ पे पौधे का चयन, उसकी जलवायु, वो कहाँ पैदा हुआ है, कहाँ का बीज है और कहाँ वो पनपा है, वो सारी चीजों को देख कर चयन करके आपको उसकी आवश्यकता अनुसार आपकी मेड़ आपके खेत को देखते हुए आप उसका चयन करें।
1: बिल्कुल सर, आपने सही कहा। तो जैसा कि आज कार्यक्रम में आपने बहुत अच्छी तरीके से हमें ये बताया कि खेत की मेड़ पर हमारे किसान भाई बहनों को कौन से पौधे लगाने चाहिए और उससे क्या लाभ होते हैं, ढेर सारी बातें हम आपके माध्यम से जान पाए हैं। तो अंत में आप कार्यक्रम के माध्यम से हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
2: मैं सभी श्रोतागणों को यह संदेश देना चाहूंगा कि अपनी भूमि और आवश्यकता अनुसार मेड़ पर कुछ उपयोगी पौधे लगाने चाहिए, उनकी योजना बनानी चाहिए, ताकि आज लगाया हुआ पौधा है जो आने वाले वर्षों में परिवार, पशुओं, खेत और पर्यावरण के लिए बहुत उपयोगी बन सकता है।
1: बिल्कुल। तो सर मैं आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
2: जी धन्यवाद।
0: जिम की भाई बोनो अवडे अपने व्यस्त में मंगेलाल जी जुड़े तक कहा था ने इन्हें अपना ने घनी असल तरीका थे कि घना कानी बातें बताड़ी हैं। કે અગર આપણે ખેતરની મેળ માટે પેડ પૌધા લગાડવા હો તો એવો પૌધાનું આપણને ચયન કરવું હે જે આપણે વધારે આય આપણને આલી શકીએ અને એને સાથે આપણે ખેતરને ભી ઘણાકાનું લાભ થાકા. તો આશા કરો હો કે આ હંગરી વાતે આપને ગમી હુંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટ પડવાનું. તો સૂટો તો પડ પણ સાથે પહેલે આપની હમરા વિદાય કરો કે મોરે પડો સૂટા.

બ્રાયન બોનો અણસકી થાતે કાર્યક્રમ ખેતીવાડી થકી પડો સુટ આપને મારો આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુછાઓ અમને આલી શકો અમારા અણપતા માટે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9414082643 તો બાઈન બોલો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે નિહાતે તારુદી રામ રામ રામ રામ

0: સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિબોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે. હર બૂંદ નું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: ભાઈ ને બોનો, આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડ ની છાવ માં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે? જેની હવા માં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવન દાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો.
2: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
0: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
3: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.

કાર્યક્રમ ઘુમર હમરવારી અમારી હિત્તી બોનોને આપની બોન અંજલીનું રામ રામ. બોને આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે, ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે બોને આપ સબ જાણો છો કે કાર્યક્રમ ઘુમરને લઈને અમે અમારા ટેમ માટે હાજર થઈ સહો એક નવા વિષયને હાથે. તો બોને આજે અમારી કાર્યક્રમમાં આપ તકી વાતચીતનો વિષય હૈ મહિલા સમાનતા દિવસને લઈને. આજે એના વિષય માટે કાર્યક્રમ ઘુમરમાં અમારી આપ તકી ઘણા કાની વાતે થાયંગા કે આ દિવસ મનાવવાનું હું મહત્વ હૈ ને હર તે બોનને જે આદમી હૈ એને વેસમાં સમાનતા હોવી જોઈએ આ હંગરી વાતે આજે આપણે કરવાવા રહ. તો આના વિષય માટે વાતચીત કરો એને પહેલાં આપણે હમરા વિદા ગીતને મોરે કર આપણી વાતે. તો ભાઈ ને બોનું આપ સાંભળતા રહેજો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

માઇન્ડબોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ભાઈનબોનો ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો મહિલા સમાનતા દિવસને લઈને, તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ થકી જોડી રહી મધુબન. તો સૌથી પહેલા આપણે હામરી લણાની વાત મોરે કરા આપણી વાતે. મેમ નમસ્કાર.

માયનબુનું અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટ આપને મારું આસો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643. તો ભાઈન બુનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે નિહાતે તારુદી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: દોસ્તો અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએં. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મે ચિકિત્સક કો જરૂર દિખાએં ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
5: નાના અંજલિ બુન, હું થાગા?
4: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે ઈ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
5: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
4: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે.
5: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખવું, બારિશ ને પાણીનો સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
4: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બુંદનું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.